કોઈ પ્યાર વાળા પ્રેમી અપને મન દે અંદર પ્યાર દા દીપ જલા કે પ્યારે ના જોડે ઇસ તરહ નદી દા પાણી આપણે પ્રીતમ નું મિલણ વાસ્તે તુરિયા જાંદે ઇસ દે અંદર આસ હૈ મિલાપ થી ઇસે તરહ જીવન આશાવાદી હૈ જીવે આશા મરે નિરા સાઈ દે પ્યાર વિચ એ ભી કિસે અગમી આસ વિચ બેઠા અમૃત વેળે જુડ્યા

જોઈને ખાલી ના રહે. સારે માલક દે દરતે હાજી અલગ બાબાજી વચન કર દે સન જરા ગુરુ નાનક દે દરું ખાલી ચલા જાયગા સારા ખાલી જાયગા છોરીઓ કરો તે સારે હાજી અલગ કીર્તન હો રે કીર્તન દે પ્યાર વાળે કીર્તન રિકોર્ડ કર રહે ટેપા લગી કુછ બુદ્ધિ અનુસાર જો સેવક બોલી જાંદા હૈ ਉਹ ਰਿਕਾਰਡ ਹੋਈ ਜਾਂਦਾ ਇਹ ਤਾਂ ਛੋਟੀ ਟੇਪ ਹੈ ਗੁਰੂ ਨਾਨਕ ਪਾਤਸ਼ਾਹ ਦੇ ਦਰਬਾਰ ਵਿਚ ਵੀ ਵੱਡੀ ਸਾਰੀ ਟੇਪ ਲੱਗੀ ਹੋਈ ਹੈ ਜੋ ਵੀ ਗੁਰੂ ਕੁਮਾਈ ਭਾਈ ਇੱਥੇ ਆਉਂਦਾ ਹੈ ਜਿਸ ਪਾਉਣਾ ਨਾਲ ਆਉਂਦਾ ਹੈ ਉਹ ਰਿਕਾਰਡ ਹੋਇਆ ਜਾਂਦਾ ਹੈ ਉਹਦੇ ਬਦਲੇ

ભાવકારી સાસુ ધન ગુણાન પાઠશાહી બિછડી ફુલવાડી સાઈ પાઈ આપ ધન હો દૂર લેણે તો ચલ કે હંસ ઉડારી અમાર કે સત્સંગ રૂપી માન સરોવરી જુડકે આજ તો દાત તુસી ભી પ્રાપ્ત કીતી હૈ જો તીજે ગુરુ નાનક ને ગંગારામ નું બખ્શી હૈ તો આવો ઇસ દાંત નું સંભાળીએ માલક દિયા દાતા પ્રાપ્ત કરકે શ્વાસ શ્વાસ જપીએ સતનામ બાણી નાલ જુડીએ સદગુરુ ને શુકરાને ભી જુડીએ એદા ફલ જીવન સફલા ફિર સાડા એ લોક સુખીએ લોક સુરેને નાનક અર્પણ આપણે મેલે બાબાજી ને બખ્શીશ ગુરમુખ પરિવાર તે કીતી મહાન યજ્ઞ આરંભ બાણી દે સોમે ચાલ રહે હન.